0: ke bolchan kurang shabla terke ima takpa kurang shoga kala te song chin na be telam sa shabla ma chim jang me jang shabla te nyan to sa ko na so sin nan lo gro wa ke sa ni me de ka ma ne so chim jang lo ya ta go se ya ma shabla te tok chan mi go ka la ga sa ma na ta ku ka ni mi ma bo se ja wa pe bo chim bo ta ni ro sha ro cha sa na 동이 동배도 집어 대니까 잡초고 됐어. 시야 때문에 시작을 쳐 정말 쳐 됐어. 근데 그 바로 니만 인간 거라. 근데 자세한테 잡고 됐어. 건비 대항으로. 로티고 나 다 된다지 둘라. 예. 근데 다 그래기 하고 하라.
1: 예. 다디 제가 제시 렘니 그 계산하기다. 내가 균치에 두세요.
0: 오, 더 상발. 나도 그래. 특세 전으로 왔다. 다저기 자세히 로지로 전공 거 특세다.
1: 예. 다지네 내지 냠발라서다
0: 많이. 어, 냠발.
1: 라바도 그냥 그냥 게 아니. 에, 개개인 한다. 개개상 게.
0: 어,
1: 그래서 아니 근데 저 당각주 사무소
0: 올베. 어, 달라다. 이 갤러리 데려서 왔다. 나시라이나 간제 찍찍찍강 마도 저거 다 저기 사무소 올로 제고
1: 있어. 예. 그냥 그냥 게 아니. 무티제 준진나와.
0: 라오마제
1: 아니 미마무스 소조나와.
0: 라네.
1: 레디 다다나 그냥 그냥 게 치데 좀봐 오늘 죽습니다. 다 단어부터 아니 에세 잡제시오스.
0: 어, 갑자기 좀 잡지.
1: 다도 쓰지 잡지. 단데 그냥 그냥 걸 되지 좀리. 아니 로 죽지지 친도와.
0: 어, 되다.
1: 다 뒤난도 아니 셴베 갑을 그냥 그냥 근데 지요나야. 다세자야다 세자들 죽으면
0: 로 틱틱다 니슈 짠당 니슈
1: 니슈
0: 잡지 잡게 돼서 그런 강다. 건배게 레도 도중 돼서 이거 강바이나 정말 전부 저러. 오다 뒤로 그러니까 가니 다와르를 레레 딱데 샤브로 딱다 마 마미 디제 시비 디제 마도 디제 세제 가 디제 도면도 간다 딱 예 오 그걸로 시 세제 난다도 간다 딱도 저시 그럼 서 비셔 내 제마도 가득 돼 이제
1: 어
0: 시가 내 제마 제가 가득 딱딱 세워
1: 로
0: 와 제마 저 그런 제마 저 간다 그러다 샤브로 딱딱 내가 그걸로 세제 내가
1: 그리고 거기서 내 터터져로
0: 어 터터터 딱 걸어셨구나 대한테 이렇게 그래 내가 쳐내면 라다스게다 저거자면 간단히 루아 부르고 닥치다 까마스가 까마고 닥터한테 이제 닥터다 양당고 모습들도 시간이 강해 여기 잡아 정을 다 쓰레다 여러 수수 받게
2: 긴 왕들아제 덴빙에서 장니 로 주섬 니종 제예 차반의 답을 말로 응아줄하 디신여 공기에 랑니제 게긴 가장 라지 정리 제게 상대 버지주당 보모 지주 차비 넘바티는 다버 수타메비 진결 히도 주여 갑디디 게임왕디 라장 유나 디츠이 최제 디히히 다버 콩랑니 지장 젤이당 카자뇽메라 디위 제카지 망최제 응미 링니 휴야 뉴쇼 시귀비 베그제 샬롱단 조디 게임왕디 라지 딩리종 Hege jegi je marashima yang, so xiong nang dang, nang mi yin ba shi. Derin pejong lungting nying ting le kong, kamke lungting che, nga dang ngi ju bi hulam hi bi le ting che san gui ba. Pejong yiga zi zong che re, ding ri zong du xue ni, yong ren bi ngui mi ren ni xue ya ge nam zhang. Ding ri zong hege jegi je jun zin ba, gen wang du la ji zong du che ni, gen wang du la dang, hege jegi ba je lin ri dang. Jia qi ma mang je hi ra li zong xin,
1: 老主家赞比现在这一国家老主党第一雄出境的开大协议阅别过年的门徒的生意阅别学各自的原来这样给给上咱们的这些的老总车用的给这些的苦于你的那么一年这个月吧那么这些的那个确定的那么的肯定的
0: 지도님
1: 자세히 걸어봐. 디 장도 이게 삼로지 걸어봐. 디 근데 지나.
0: 다리가 삼로가 다 간다 그런 주소랑 이 관 이렇게 잘다 들어 버렸어 맨날 예 잡으러 가는 인성 됐다
1: 예 나주로
0: 로 죽숨 반이 잡았다 니 너무 봐 그러니까 죽숨이 다 된다 뒤쪽 됐을 봐 내가 좀 잡을 때 약간 제가 손 나가 양보 강 코제셔
1: 잡았어 잡을 때
0: 됐어 약간 산다다 오늘 개 통과디 차샤가다지는 다 개기 강제 다 많이 개뿔데 찍찍이 찍어 엄마도 제조고 강제 삼로 땅으로 강제 내 균증시로 진사 에 개라 공기다 미 대 다랑도 그런 셈주 그런 거 강다라 콘다 가지고 진짜 정말 있는 다 써서 배강 로직 셈지기 땅 답 되는 거 되는 미 시지고 양도 송하는 코 하루 간 거 대우 송하라 에 다랑도 그 균증시제 종내로 가도 되면 첨부 줄라 에 Tēnēdē pūmārūmī shētē sānyērū yāng jīnzīngbē tōngdū tāngbō chē tūsūngā. Kūy gālā rīmbā tāngbō lā tārāng shūpā yāng tē, kūy gālā wō lāgdhē yāng tē tūsūngā.
1: Shā tōngjē rīmbē gāni ngūmī rīmī shū shā rīs.
0: Ō rē lā, hōng kūy gālā lāgdhē wō
1: nā kūy gālā.
0: Kūy gālā nīdōng tēmī chī chū.
1: Tīngwē lā zōng rīmbē gāni tē tā kēyā mā
0: rūwa. Mērū chīla chūmō gwa chīla shūk tu shūk sī chī nirō Tā yu khu lā mā lā tē māng bō lā Tē nī tē chā sō nā Urē nā rū tē rī tōng yī tē tū sū nā Chī ngā tē wā tō pā sū wā tā khā rā O tē nī khun tsui tā bā Lōb kā yu khu tā kī lā tē mērū Tē yu khu nī mā nī rāng chōng chōng nī tā nī tōng Chī chū chūk tī tī tā chīla khā rā yī mā tī tā chīla yī bā yī
1: lā
0: Yāng nirō sī gwa chīla yī chū Tā kua kua lā tā wā shūk sā Tē tā yu khu kua lā pī nirō tē nī 트랑 뜻이 다시 속이 내가 어찌 됐어 했더니 강가서지 됐다. 다락당 메시 그 진짜로 강적거든. 샤모도 미소 정체니 메 도록로 전이 거 제니 메 대타이로 나니 돼서 랑도 정이 우리 페비가라 도록로 여자지고 쉬바이 된 거다. 뭐 마텐다는 세. 되는 거 아질라 양니 장 TV. 제니 된 나니 더 주직 배불라티 오 야소 우테도 돌로니 독사 나니 다와 주식 발라 다게 남사 야 오늘 거니 마 에사가 시가 잘 돌록티 인지기데 우 가자가
1: 단데 돌로니 아니 되게 정물 봐
0: 된다 또 어떻게 주주 못 한다 된다 충분 아 티 주려면도
1: 단다 그나지나 딱 공로도 대선 패로
0: 나와
1: 아니 지금 셴베가 그래서 저기 다치 셰터 두게 다치 근데 소래 kārgatāṅ tāp yīnēri rwa
0: nāo
1: lūpio ki tīm yūri yīnēri tītū ki nēcī tēnsū nāngu yīvē
0: tā kua yā kāng tēnsū nātā vē karāṅ kū kāla tīndā jātī ngā nā tā tēntē tīng lō nē nē lē shēnzā jā tō sā nā yā ngā tā nē dāshē tī lō pē tēnsū mā chūgō sō chā khasam rā tā kāng tā yā lā rā rā shuā lā mī tī bā lā kādē lām nāng ngā mī ngī mī nāng shī mī tū tīng sāng shēn tā tā bā Sūkpo kūchō kūru mēshē, lūnē dōdāng dō mēshē, lākpā yūg mēshē, kāwā dō mēshē, kēnzā hōnā tōp, tōp chōng. Tēnē tāg bē kāng kō kādik lā rīmsāng, sūy mā ngā sūlā rīmsāng kādik lā rīmsāng sēgē. Tērāng tāp tā yā nā kā tēmā sēlē, tāp tā tēmē nā yīn shō, tē tū tērāng chērā nāng tē lēs. Tē kua chū rī rī chī tē ālā. Tē shē bē kā tē shē nā, kōrāng tēm kōrāng tē chī tē tē kō. Cīngrāṅ cītītāṅ tī kōla cī kō ñamdū tāṅ kō mātēn tuārā. Tiā xiā sā kāyā pā ñamdū cīvā cī kātā kāyā. Kōmbā tiāk tāṅ rē rē rā kā hā nukutu tāṅ nirā tāṅbō hā kāyā lā tēngā, nīvā lā hā kāyā lō lā tēngā, sūmbā lā cāṅ lā tētā yinā, shivā lā tōng lā mā nukusā cā nirū. Kōrāṅ pā tīk tīk tīk tā Nero ye shak suho ku, nero te zhak rao te ten dara, nero shak shik suho chewa yanda
1: dhulu. Dhulu,
0: dhulu. O, yanda ya ku nero, te pe tu kurang suho kong nung se, sak la chak, nung zhok te di. Mi yang te zhak tang tuwa, te pe chik chenpo kong tawa, reno mong su na haa shuk chen, te tsu shuk chen, te kong tawa che me, ku kaduk kaduk la ya. Da ko kong te sena, la ma bimbo tang, kong te ki tong la tarwa ya tang ta la. Nde ko te la mi ora Yesu sinang ta to, kong kui shab sinang ta to, ko ma nga ina, ko raja bang za chawa ina, ya ga nong me taka.
1: Da ting zang, gila ge tuk si yu du ani chik, na shun su ani chik, yang kya she de ya chik, hindi ru so re, so su toku re che de ya chik, nyamba so su ma nyam kong pi che yang, kya she de chaw ya ina ri,
0: 파티자

0: 머리 홍보 나오네 초콩 캔 아인 최고사 연애 지금을 최나라 청태 동부 전에 나라 소저바 가든 체세 다리 최영 나라 청정와 니서나 다루 나라 가진 치세절에
1: 죄래 가진 찍혀그래
0: 네 자이 부추 서신의 효의 가진
1: 죄 만들게도
0: 틀어 치세 고거 세세를 말해 치지 잠이 드는 자치 나라 세고급지 전혀 처마커니 희첩시에 주상하지 변러 제세도 먹여 세차양 먹여 하만가노 예상을 여부동자르 나 마시드네 요빌레레 제때 닝의지 rāngi lējū sāngbī manāmi yōpū dōpūnjū sāngī tātā rī jūndē kōwā tē nāng hēmbū lējīyā tē sūcī lā kōmē ngā lā jūndē tā kōlā rī jīnēn jāwī chētō ngā hēnāo Dīpā sīvī kōkō hīrīyā.
1: Lāzōng, ngē chūlē cīmē jī. Lāzōng, chū ngō mā, mē sē jī ngā tōng hībī nye bā chīmbō rē. Cē shē mā ngē nī, tā rūng chē rū shē gu. Dī kā lā, 去橄榄罗宗鸡俺年轻俺不行呢真的不难俺去拦鸡
0: 橄榄罗宗